કામ કરી જઈએ માળે, તે માળે કામ કરે આખી દરગાહ સાનું જગા મિલ જાય. સાહેબજી કહેન લગે નહીં, હિન્દુ મુસલમાન દોએ અગર ચંગે કામ નહીં તે દરગાહ વચ કોઈ નહીં મિલેગી, અગર કામ ચંગે ને ચાહે મુસલમાન હૈ ચાહે હિન્દુ હૈ દરગાહ દે વચ ઓના નું આદર મિલેગા.